માં નીલકાય મંજા ગીત છુ, ગીત કુરિયા ભાઈ મન રોત મેઘનાયત પટનાય કરું છું સંગવારી મન. તો ભાઈ માન આમચે મોટરાને જાતો સમયાની ફેર ગોટો ગીતા છે આલે યા એકે સુનું ફેર ગીત કુરિયા મંજ ના હો કે સાંગવા.

વૈનમાં એ કાયમાં જાગીત છું ગીત કુરિયા ભાઈમાં રોહત લકેશ્વર ખુદરામ અરુંચો સંગવારીમાં તો અલદકુ દકુ આમચો જાતો બેરાબલ હોલી તો જાતો પૂરે સપ્પા ગાંવ કરી દીધી બહેન મન કે મેં કરે છે જુહાર ઓર આગલી કાર્યક્રમની ફિર ભેટઘાટ હોવા એ તક દિયા વિદા જુહાર.

0: સ્વાગત આ સોમવારી મનહાપન મંચો મન પસંદીદા કાર્યક્રમ યુવાણીને. આજે છો યુવાણી કાર્યક્રમ કે દરુન હમરલું છે. મયા તુમચો રેડિયો સંગવારી મનીરામ બગેલ
1: ઔર મયા તુમચો રેડિયો સંગવારી કમલા મોરે. આમી દુનો કરુસે તુમી સપાય સંગવારી મન કે જુહાર.
0: હાલે જુહાર બેઠ તો કરલું કમલાને.
1: હાઉ
0: તો હારુ આજે હમી અસન ગોટ કે ગોટિયામાં ને હુન ગોટાય ડિજિટલ ડિટોક્સ. હાલે તું એ ગોટ કે જાનશીસ કસન તુઈ.
1: હાઉ ડિજિટલ ડિટોક્સ કે જો અર્થ થાય કુછ સમય કાજે મોબાઈલ ઇન્ટરનેટ સોશિયલ મીડિયા ટીવી લેપટોપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એ સબ ડિજિટલ ઉપકરણ મન કે દૂરી બનાતો ને.
0: હાઉ જસન કે ડિજિટલ ડિટોક્સ બોલે ને ચી સમજુ હોય છે કે ડિજિટલ જો સામાન મન હોય છે ને જસન મોબાઈલ કમ્પ્યુટર લેપટોપ સ્ક્રીનિંગ મન ઉન મન લે દૂરી બનાતો હોય છે ઉનકે બોલું છે અમે ડિજિટલ ડિટોક્સ ને.
1: હાઉ
0: और ये डिजिटल डिटॉक्स मुख्य उद्देश्य बल यही हो से कि हमके मानसिक और शारीरिक रूप ले अच्छा और बेहतर रतो काजे केंडिक हमके डिजिटल डिटॉक्स चो सामना करूँ पड़े से ने.
1: वर्तमान समय ने जसन की आजी बल्लो ने आजी कालीचो समय ने लोग मन घंटों मोबाइल और सोशल मीडिया चो उपयोग कर सोत.
0: हाँ
1: એ સબલે તનાવ ચિંતા નીંદ જો સમસ્યા.

0: તો ચાલકી ભાટો
1: હા દાખલો
0: કા
1: કેટલો
0: રસ હા
1: અચ્છા હલમી નાટિકા રહે ને
0: ના
1: ઉધીન
0: આ રે મન કોન કોન અમરા રોલા ના એ છે
1: રાખ
0: પ્રતિભાગી
1: એ
0: મન રો
1: નાટિકા કે લિખુ રોત શ્રીમતી સુશીલા બઘેલ ઓર રામચલા ગામરાઉ રોત બલબીર સિંહ કચ્છ
0: હા
1: ઓર એતા ભાગધરલો કલાકાર ભાઈ મન રોત પીતાંબર દાસ વૈષ્ણવ શશાંક કુમાર ઠાકુર વિદ્યાધર પાંડે બંસીધર સહાની શ્રીમતી વિજય લક્ષ્મી દાની ઓર શ્રીમતી પૂર્ણિમા સરોજ દા કઈ ભલે આમી નાટક નાહલે કહની કવિતા સુનાવવા ને હું તા કહે
0: હા
1: કસન જ્ઞાન ચુ ગોઠમન બોલ રૂઆ ને
0: હા
1: જૈસે આમી ગાંવ ગાંવ બાડી તક કોઈ ગીત નાહલે કઈ નિંજા તુ બેરા નાહલે ઉતા કર તુ બેરા ગીત બોલ રહી છે ને હું
0: હા
1: તા બોલ કઈ ના કઈ શીખ મિરે છે
0: મિરે છે
1: ને જૈસે ગાંવ ગાંવ બાટ નાટ બોલ હોય છે નાટ ને
0: હા
1: બોલે કઈ ના કઈ શીખ મિરે છે
0: મિરે છે
1: તો વસની આમ ચો કહની કવિતા નાટક ને બોલે કઈ ના કઈ શીખ મિરુઆ
0: મિરવા
1: ઓર આમ કે ઉન શીખ કે ધર તો રાય ને આમ
0: હા
1: કેવું તો કસન લે કાય હોય છે અસન શીખ મન કે જાનુન બાતી ચિતાન બાતી આમ જીવનાને આંતો રાય
0: આંતરા
1: દક
0: તો
1: ગાડા
0: હા
1: આમી તો ના આમ તો દાદી દી મન કા જે કઈ કઈ ગીત ગોવિંદ ધરુ નેવું સી ચી માતર દક
0: હા
1: આજકાલ કિની જેઠ દિન આય ને
0: હા
1: ઓર જેઠ દિન ને કાય હોય છે કે આજકાલ બોલસો નો થપા બોલ
0: નો
1: બોલસો
0: તપા બોલ તો
1: ને
0: આજકાલ જત્રા બોલ હોય છે કોચ કોચ થાન બજાર મન બોલ હોય છે
1: હોય છે ને
0: તો હું
1: માતર દકે ઘામ દિન ને કાય હોય છે કે બહાર નીકળ લે દા કસન દેહ પાય લાગુન જાય છે
0: હા
1: તો આમ ચો જન ઘર ચો પીલા મન હો ચાહે સિયાન હો નાલે મે કોની બોલે હો ને
0: હા
1: નાલ પર સિયાન બોલ લે ને ડોકરા મન ને
0: ડોકરા ડોકરી બોલાવતા
1: તો ઘામે રહુન બાતી ને ગુનમન ચો ખાન પાન ને બોલે કે ધ્યાન દેતો રાસે કરણ
0: હા
1: બોલી ને ઘામ બેરા જુગે ખાઈ બોલની હોય ઓર આમ ચો પેટ બોલે ઝપકે ખાદલો બીતી બોલે ઝપકે નહીં જી
0: નહીં
1: રહેશે
0: હા
1: તો
0: હું તો આજ
1: કિનેક દકુન બાતી ખાતર હોય છે ઓર પીલા મન કે બોલે સમય સમય ને પેજ પાણી પિયાતે રહોત તેબે ઘામ ને જુન પસના નીકળે છે પાણી કમ હોય છે હું પાણી ચુબલ પૂર ક્ષતિપૂર્તિ હોતે રહે છે ને
0: હું તો આજ જાણું
1: તો ખાન પાન સંગ સંગે કિનેક ઓર છાંય ને જૈસે પીલા મન કાય સુનુ નવાદ ઘામે ખેલતે રૂઆ
0: હા
1: તો ઉન મન કે બોલે કિંગ દકારા કા કરોત કે છાંય જાઉન ખેલોત આય કોન કોન બેરા તપલો તપલો લહેરા બોલ દે છે કોન બેરા સીતર બોલ
0: સીતર
1: લાગે
0: બોલે
1: છે તો વસંત ને કાય વસંત સમય ને કાય હુઆ કે કિનેક બીમાર સેમાર બોલ પડુક લે હુઆ હા
0: હું કે આમ જો માતા પિતા બોલે માય બાપ કે બોલ ધકુક પડે થી કે મચો બેટા નાલ મચો બેટી કાય કરે છે ઓર કહાં જાય છે એ સબ કામ કે ચું ચું માય બાપ કે બોલ ધકતર આથી
1: હા સે ઓર સંગે સંગે દક કી દિન ભર ખેલસોત કૂદસોત ને સગા માન ને જાય સોત આજા દીદી ઘરે મામા ઘરે
0: હા
1: શહેરે ગાંવે બજાર મંડી જાય સોત ચી ને
0: હા
1: ઓર પીલા મન ચો દક એદાય મહિના ને સ્કૂલ બોલ ખુલવા
0: ખુલવા
1: ને
0: હા જુલાઈ ને
1: તો ખૂબે દિન લે પીલા મન ચો પડી લીકી બોલ છાડા પડલો અસન હોલી સે નાની પીલા મન ચો તો સમય સમય ને પીલા મન કે બોલે ખીનિક બોલોત કે કઈ ના કઈ બોલે પડી લીખી કરતે રહો
0: હા
1: ને એ
0: હું તો
1: ખ્યાલ જાઉન બાતી સ્કૂલ ગેલે નહીં હોય
0: નહીં હોય
1: તો
0: એ બી બોલે આપણો માતા પિતા બોલે કાંઈ પડતી નોની કાંઈ કાંઈ જ સ્કૂલ ને કાંઈ પડાવવા બે તા કેટલો પડવા આત બે હું ચો કથન તૈયારી આત એ સબ કે બોલે પૂછતો
1: પૂછતે
0: જરૂર
1: રહેતો રહે આ
0: હા
1: સમય સમય ને જેને બી તો પીલા મન ચો છુટ્ટી આસે માત્ર
0: હા
1: હપ્તા ને દુઈ તીન દિન બોલે આલ ડંડિક બસ કઈ કઈ બોલ જૂના બીતી બોલ પડતે રહે આલ સાંગુન દક કહની અસન બોલે બોલતે રહે ને કઈ ઘડરતે બોલ રહે છે ને
0: ઘડરતે બોલ રહે હું તો આજ જાણું
1: માત્ર દકના আমি নাটিকা বল শুনালু গোট বল গোঠিয়ালু মাত্র সঙ্গে সঙ্গে গোট গীত হলেন কাসন হতি বলে
0: আলে গোটক নাট গীত শুনলেন কাহন রতি না
1: হ্যাঁ স্যার
0: হ্যাঁ
1: তো আলে এই গোটক মঞ্চ লাগে নাট গীত আছে মঞ্চ মন্ডরা নে নন্দরাম ভারতী জোয়ার সঙ্গরি মঞ্চ গাওলো বিতি তো আলে এই নাট গীত কে বলে শুনান দেও
0: আলে শুনান দেও